પ્રોગ્રામ સરગમદા અગલા નગમા ફિલ્મ નગીના તો આવાજ઼ા મોહમ્મદ અઝીઝ તે અનુરાધા પોટવાલ દિયાં ઇસ ગીત દે બોલ લિખે આનંદ બખ્શી ને તે સંગીતબદ્ધ કીતા લક્ષ્મીકાંત પ્યારેલાલ ને